0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્ડોસ
2: પ્લે BFBS
1: યુ BFBS ગોઠા રેડિયો હો
0: ગોઠા રેડિયો હો
3: 12-કી બાલિકા ગરિમા ચૌધરીકો બલાત્કાર પછીકો હત્યામાં આરોપી સુમન થાપાકો બયાનકો ભિડિયો ખીચેર સાર્વજનિક ગરેકો આરોપમાં પ્રહરી હવલદાર કુમાર બિક પકડાઉ પરેકા છન્. બિકલાઈ અહિલે હિરાસતમાં રાખેર ફૌજદારી કસુરમાં નઈ કાર્યવાહી અઘિ બઢાઇએકો છ. આરોપીતકો અનુસંધાન ચલિરહેકો બેલામાં પ્રોટોકલ બાહિર ગરેર ખીચેકો ભિડિયો અહિલે સામાજિક સંજાલમાં ભાઇરલ ભએકો છ. ભિડિયો બાહિરીએસંગે પ્રહરીમાથિ નઈ ચૌતર્ફી પ્રશ્ન ઉઠિરહેકો છ. યસે સંદર્ભમાં જિલ્લા પ્રહરી કાર્યાલય બારાકા પ્રહરી પ્રમુખ એસપી નરેન્દ્ર કુંવર ર ડીએસપી મેન બહાદુર ઘલેમાંથી પણ નેપાલ પ્રહરી મુખ્યાલય ર મધેશ પ્રહરી પ્રદેશ પ્રહરી કાર્યાલયે છાનબીન થાલેકો છ. ભિડિયો ખીચ્ને સમૂહમાં 5 જણા પ્રહરી દેખેકો ર અરૂમાથી પણ અનુસંધાન ભઈરહેકો છ. ગરિમા ચૌધરીકો ઘટનામાં પ્રહરીલે થપ 1 નાબાલકલાઈ પકડાઉ ગરેકો છ. મુખ્ય આરોપી માનિએકા સુમન થાપાલે પોલેકા પ્રદીપ ખડકાલાઈ પ્રહરીલે નિયંત્રણમાં લીએકો હો. યો સંગે ઘટનામાં પકડાઉ પર્નેકો સંખ્યા 8 પુગેકો છ. જીતપુર સીમરા 2 કા 9 કક્ષામાં પડને 14 વર્ષીય ખડકાલાઈ પ્રહરીલે હિજો સાંજ પકડાઉ કરેકો હો. પ્રદીપકે યોજના ર અગુવાઈમાં બાલિકામાંથી અપરાધ કરેકો સુમનકો દાવી છ. પ્રદીપલાઈ જિલ્લા પ્રહરી કાર્યાલય બારાકો હિરાસતમાં રાખેર થપ અનુસંધાન ભઈરહેકો ઇલાકા પ્રહરી કાર્યાલય સીમરાકા પ્રહરી નાયબ ઉપરીક્ષક દયાકૃષ્ણ ભટ્ટલે જાણકારી દીધો. ગરિમાકો ભેટેપછી પ્રહરીલે શરૂમાં સુમન થાપા ર પ્રોગ્રેસ ચૌધરીલાઈ પકડાઉ ગરેકો થયો. અનુસંધાનકા ક્રમમાં પ્રાપ્ત સૂચના ર પ્રમાણકા આધારમાં પ્રહરીલે થપ વ્યક્તિહરૂલાઈ નિયંત્રણમાં લીએકો જણાએકો છ. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીકા સાંસદ ખગેન્દ્ર સુનવારલે બળાત્કારી ર ભ્રષ્ટાચારીલાઈ પ્રમાણિત હુના સાથ તત્કાલ ગોલી ઠોકને કાનૂન લાગુ ગર્ન માગ ગર્નુભએકો છ. પ્રતિનિધિ સભાકો આજકો બેઠકમાં ઉહાંલે પીડિતકો નામ લીએર ઘટનામાંથી લામો બહસ ગર્નુ માત્ર પર્યાપ્ત નહુને ભંદે સરકારે મહિલાકો સમ્માન સુરક્ષા ર બાંચ્ન પાઉને અધિકાર સુનિશ્ચિત ગર્નુપર્ને બતાઉનુ ભએકો હો.
4: કેહી સમય પહેલા બજાંગમાં સમજના કામીકો બળાત્કાર ર હત્યા ભયો. કંચનપુરમાં નિર્મલા પંતકો બળાત્કાર ર હત્યા ભયો. કૈલાલીમાં માયા કામીકો બળાત્કાર ર હત્યા ભયો. રૂપંદેહીમાં અંગિરા પાસીકો બળાત્કાર ર હત્યા ભયો. પૂર્વકો ખોટાંગમાં રેશમિકા પરિયારકો બળાત્કાર ર હત્યા ભયો. મ્યાગદીમાં મીના પરિયારકો બળાત્કાર ર હત્યા ભયો. કેહી દિન અગાડી માત્રે ગરિમા ચૌધરીકો બળાત્કાર ર હત્યા ભયો. યો બળાત્કાર ર હત્યાકો ફેરિસ ધેરૈ નામ સુનાઉન સકિન્છ, ઘન્ટૌં ઘન્ટાસમ્મ સુનાઉન સકિન્છ ર લામો છલફળ ગર્ન સકિન્છ. તર હામીલે ગરિમાકો ગરિમા જોગાઉન સક્છૌં કિ સક્દૈનૌ? નિર્મલા પંતકો જંત જાને હો કે મલામી જાને હો? ત્યો છલફળ ગર્નુપર્ને બેલામાં હામી પુગિસકેકા છૌં. જેલીલે બાંચ્ન પાઉનુ પર્છ, નાચ્ન પાઉનુ પર્છ ભન્ને વિષયમાં ગંભીર હુન જરૂરી છ. બળાત્કારી ર ભ્રષ્ટાચારી પ્રમાણિત ભએકો ખંડમાં અંધસ્પોટ ઠોક્ને કાનૂનકો વ્યવસ્થા તત્કાલ લાગુ ગર્ન આહ્વાન ગર્દછુ.
3: ઉદયપુરમાં સ્કૂલ બસ ર અટો ઠોકિંદા 3 જણાકો જ્યાન ગયો છ, 2 જણા ઘાઇતે ભયા છન્. ઉદયપુરકો બેલકા નગરપાલિકા 5 જહાડમાં આજ બિહાન ભયો દુર્ઘટનામાં અટોમાં સવાર 5 જણા ઘાઇતે ભયા થિ. ઉનીહરૂલાઈ ઉપચારકા લાગી તત્કાલ બીપી કોઈરાલા સ્વાસ્થ્ય વિજ્ઞાન પ્રતિષ્ઠાન અસ્પતાલ ધરાન લગિયોકોમાં ઉપચારકા ક્રમમાં અટો ચાલક બેલકા 5 કા 28 વર્ષીય ઇન્દ્ર થાપા, બેલકા 5 કે 34 વર્ષીય મંદિરા મગર ર અટોમાં સવાર પહેચાન નખુલેકી 1 મહિલાકો જ્યાન ગયેકો પ્રહરીલે જણાએકો છ. સરકારે બેંક તથા વિત્તીય સંસ્થા સંબંધી ઐન બાફિયામાં સંશોધન કરી સચેત ગરાઇએકા વા નસીયત પાએકા વ્યક્તિહરૂલાઈ બેંક તથા વિત્તીય સંસ્થાકો સંચાલક બન્ન યોગ્ય ઠહર્યાઉને કરી કાનૂની પ્રક્રિયા અઘિ બઢાએકો છ. આજ બસેકો અર્થ સમિતિકો બેઠકમાં અર્થમંત્રી ડાક્ટર સોણી મુઆગલેલે બાફિયાકો દફા 18 કો ઉપદફા 1 કો ખંડ ડમાં રહેકો વિદ્યમાન વ્યવસ્થાલાઈ પરિમાર્જન ગર્ન લાગીએકો બતાઉનુ ભએકો હો. અહિલેકો વ્યવસ્થામાં નિયમનકારી નિકાયલે કાનૂન વિપરીત કાર્ય નગરેકો ભની કારવાહી ગરેકો વા ત્યસ્તો કારવાહી ભએકો 5 વર્ષ અવધિ વ્યતીત નભએકો વ્યક્તિ સંચાલક બન્ન નપાઉને કડા પ્રાવધાન છ. સરકારે યસમાં તર સચેત ગરાએકો વા નસીયત પાએકો વ્યક્તિકો હકમાં યો ખંડ લાગુ હુને છૈન ભન્ને વાક્ય થપ કરી સંશોધન ગર્ને તૈયારી ગરેકો હો. અર્થમંત્રી વાગલેલે પ્રચલિત અભ્યાસ ર પ્રક્રિયાલાઈ આત્મસાત ગર્દૈ કાનૂન નિર્માણ પ્રક્રિયાલાઈ સહજ બનાઉન સરકાર તૈયાર રહેકો સમેત બતાઉનુ ભયો. સરકારે લ્યાઉન લાગેકો યો સંશોધનલે સામાન્ય વિભાગીય કારવાહીમાં પરેકા વ્યક્તિહરૂલાઈ બેંક તથા વિત્તીય સંસ્થાકો નેતૃત્વદાયી ભૂમિકામાં પુગ્ન સહજ હુને વિશ્વાસ ગરિએકો છ. राष्ट्रिय स्वतन्त्र पार्टीका सांसद मनीष झाले जनकपुरमा गुठीको अतिक्रमित जग्गा खाली गराउँदा सबैमाथि समान व्यवहार गर्न सरकारको ध्यान आकर्षण गराउनु भएको छ। प्रतिनिधि सभाको आजको बैठकमा बोल्दै सांसद झा
2: पोखरी आसपासको अधिग्रहण हटाउने क्रममा डोजर चलेको छ। यस क्रममा 7 पोखरी र लगभग 65 त्यहाँको घरहरू क्लियर गरिएको छ। एक किसिमको त्रास।